0: તો 36 54 58 15, દ્વેમ નંબર 0370 960 82 17. યોજાલે જરૂર વર્ષે ડેર અરજાન રેટ સર બતાશ તો મિલાવી ગઈ.
1: માં કા દૂધ હર બચ્ચે કી પહેલી ઓર બહેતરીન ગિઝા હૈ. યે બચ્ચે કો જરૂરી ગિઝાયત ફરાહમ કરતા હૈ, બીમારીઓ સે લડને કી કુવત બઢાતા હૈ ઓર ઉસકી સેહતમંદ નશોનુમા કરતા હૈ. પેદાઇશ સે 6 માં તક બચ્ચે કો સિર્ફ ઓર સિર્ફ માં કા દૂધ પિલાએં ઓર 6 માં કે બાદ ઇઝાફી ગિઝા કે સાથ 2 સાલ તક દૂધ પિલાના જારી રખેં. યાદ રખેં, કોઈ ભી ડબ્બે કા દૂધ માં કે દૂધ કા નેમુલ બદલ નહીં.
2: پڈگرام خلق دو پارا خوشخبری زکچی پڈگرام کی با دا بے خبر دے تجربہ کار لرن کے ڈاکٹر ڈاکٹر حضرت حسین سے با خپل او پی ڈی کوی دی او پی ڈی با دا 21 تاریخ نواخلا 30 تاریخ پوری کی گی. کچر تک تاسوتا دمیدی مسائل الرجی سر درد ملادر کمزورتیا پٹو مسئلے شوگر بلڈ پریشر دما اور النساء بواسیر انزائٹی
3: ہر طرف تا دا ناری دی چی کریمان کریمان او کریمان. وے تاسو هم حیران یہ چی اس کم کریم زان لراوڑو زک چی مارکٹ که دا خدای بلا کریمان دی. نوے زلال اشتک نا سلگ هم کوئی چی لرے کئی با ستاسو دا مخ طولی مسلی آغا هم پیو زل سرا کو ستاسو مخ طولوی یا تیر سرے دے داغون دی چاپون دی دستر گولان دی توری حلقی دی یا دغه شانتی نور ډیر مسلی وی او ستاسو مخ ور سره ډیر بدرنګ ښکاری. نو هم اوس ځان نه راوړی زلال کریم او پیسواش چې د مخ دغه ټول مسلې درلا مکمل ختم کی او د خایس په خوند پوه شي په خوند. زلال به تاسو ته په هر یو جلن سٹور کاسمیٹک سٹور او میڈیکل سٹور کے ډیر پاسانه ملاویږي. او د نورو معلوماتو لپاره پرې نمبر کال وکړئ 0311 19 36 633, یعنی 0 3 99 3 6 6 3 3.